શ્રોતે હો ગાતા રહે મેરા દિલ હા કાર્યક્રમ આપણે એકતાએ રેડિયો સખી સુનેત્રા રેમણે સોબત આજ આપણે એકતોય શબ્દ પ્રભુ ગદિમા યાંચ્યા કાહી રચના.